મોહે લેચલ રે ભરતાર બ્રજ ચોરાસી કી પરકમાં. અબ યે બ્રજ લોકગીત આપને સુનો લાલ ચંદ વર્મા ઓર સરસ કૌલ કે સ્વર મેં. તો ભૈયા યા સમય ચલ રહ્યો હૈ પુરુષોત્તમ માસ, જાય અધિક માસુ કહ્યો જાવે ઓર યા